રત્ને કા બારામાં સ્કૂલમાં ઓર આંગણવાડીમાં જાણકારી દી જાવે અને બહેનોન તમારે લાલિમા અભિયાન કા બારામાં યા ફિર આયરન ઓર ફોલિક એસિડ કી ગોલી હોન કા બારામાં જ્યાદા જાણકારી લેણી હોય તો અપના પાસ કા સ્વાસ્થ્ય કેન્દ્ર જઈ કે યા ફિર આંગણવાડી બહેન જો અપની બહેનજી હોને ઉનસે મિલી કે ભી આપ જાણકારી લઈ સકતા હૈ ઓર ઇની કમી કે ખૂન કી કમી કે દૂર કરને કા લીએ આયરન ઓર ફોલિક એસિડ કી ગોલી હોન બિલકુલ મુફ્ત પ્રાપ્ત કરી સકતા હૈ તો બહેનોન યા તો અપણને કરી લાલિમા અભિયાન કા બારામાં બાતચીત અબ એક લોકગીત તો બણે હૈ જી કે ગાયો ભાઈ ફતેહ સિંહ પરમાર ને।

થોડો સો ઘી લગાવી કે અચ્છી તરહ સે લડ્ડુ બાંધી લો અને એના લડ્ડુ ઉનકો સેવન આપ ભી કરો અને પૂરા પરિવાર કે ભી ખિલાવો ને રિશ્તા મેં મીઠાસ ઘોલો અને દેખો અબ મીઠાસ ઘોલાંગા આપણે એક ઓર લોકગીત કી આપણા કાર્યક્રમ મેં એના લોકગીત ગાયો બેન હેમલતા ઉપાધ્યાય ને